0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا الممجد بشيرنا المصدق نذيرنا المؤيد المصطفى الأمجاد والمحمود الأحمد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ولا تكونوا كالذين نسوا الله آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد قرآن مجید میں سورہ حشر قرآن مجید نو اگر 50 میں اگر 60 میں سورہ سے نے آیت نشان سے اونگریس چپٹر 59 ورس نمبر 19 کیا ارشاد رب العزت تھے رہے سے کہیں بسم اللہ الرحمن الرحیم ولا تکونو کاللذین نسوا اللہ فانساہم انفسہم تمہ لوکو انے تمہ لوکو اینا جیوا نہ بنو کہ جیوانے اللہ سبحانہ وتعالی نے بلاوی دیدو سے نتیجو اے تشے کہ جے اللہ سبحانہ وتعالی نے بلاوی دیدا سے انو نتیجو اے تشے کہ لوکم خود پوتا نے بھولی جشے सवाल ये करवा जेवो छे कि अगर कुरान मजीद में परवरदिगारे आलम ए प्रमाणे कहे छे अने हूँ बाद में बयान करीस कि आपड़ा थी वात थई छे अजब वात ए छे कि वात आपड़ा थी थई रही छे अपन एम छे कि अल्लाह ने भूली गया कोण ई नसरानी ने अल्लाह ने भूली गया कोण ई यहूदी अल्लाह ने भूली गया कोण ई बीजा दीन ना या बीजा दीन ने मानवा वाला या पारका लोको वात आपड़ा थी थई रही छे तमे एना जेवा न बनो कि जे अल्लाह ने भूली गया छे तो पहलो सवाल ए छे तमारा थी ने करू શું એ બની શકે કે કોઈ મુસલમાન પોતાની જિંદગીમાં અલ્લાહને ભૂલી જાય નમાઝ પડતો હોય રોઝા રાખતો હોય હજમાં જતો હોય ઝિયારતમાં જતો હોય બધી દિનની ક્રિયાઓને અદા કરતો હોય પાબંદીની સાથે તે છતાં ખુદા કહે કે તમે એવા લેકા જેવા ન બનો કે જે અલ્લાહને ભૂલી ગયા છો તો નાનો સવાલ પહેલો આપણો એ છે સાથે મળીને શું બની શકે કે શેખ મુઈઝ અલ્લાહને ભૂલી જાય બની શકે ભાઈ હ કોણે ના પાડી તમે કીધું ના થાય ને તો પછી હું સાચો કે અલ્લાહ સાચો અલ્લાહ કહે છે તમે એવા ન બનો કે જે અલ્લાહને ભૂલી ગયા છો એટલે મુમકિન છે કે શેખ મોઈઝ શું શેખ મોઈઝનો બાપ પણ અલ્લાહને ભૂલી જાય અલ્લાહને ભૂલી જવું એટલે શું કારણ કે અનેનો શબ્દ આવ્યો છે તો એની પહેલાં એક આયત છે 18મી 59:18 ત્યાં અર્શાદ રબુલ ઇઝત થાય છે કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ યા અયુલ્લાઝીન આમનુ વલ તંદુ યા અલ્લાઝીન આમનુ તકુલ્લાહ વલ તંદુ નફસુ મા કદમત લિગદ વતકુલ્લાહ અય ઈમાન લાવ જોયો તમે વાત આપણાથી થઈ છે અય ઈમાન લાવવા વાળાઓ અલ્લાહની પરેઝગારીને અખ્તિયાર કરો અને હર નફસની જવાબદારી છે તપાસ કરે કાલ માટે એની શું તૈયારી કરેલી છે અલ્લાહનો ડર રાખો ખુદા ખૂબ જાણે છે તમે શું અમલ કરી રહ્યા છો તો માલુમ પડે છે કે જે ઇન્સાન કાલની એની શું તૈયારી કરેલી છે એ ન કરે તો એમ લેખી શકાય કે આ જેટલું પણ હું કરું મારો નિવેડો એ છે કે એવું લેખાશે કે હું અલ્લાહને ભૂલી ગયો છું જેમ શેખે કીધું ના બધી ઇબાદત કરું છું કેના માટે અલ્લાહ માટે નહીં મારા પોતા માટે મારા પોતાના આપ સ્વાર્થ માટે એમાં અલ્લાહનું વજૂદ ક્યાંય નથી હું આ બધું કરું મજલિસ પડું મજલિસમાં આવું મજલિસ સાંભળું મરસિયા પડું આ તે ઓ બધું જેટલું કરું એની અંદર શું, મારા હવસને મારી પ્યાસને બુઝાવવા માટે. હવે શેખનું એ હતું વિષય કે આપણે આદાબે નમાઝને બયાન કરીએ અને જાણી લઈએ કે આ અલ્લાહ સુધી આપણને પહોંચવું છે તો શું ઈલાજ છે. બહુ ઘણા ઈલાજ છે. ત્રણ લાઈનની અંદર, ત્રણ હદીસોની અંદર, ટૂંક સમયની અંદર આપણે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ અને એમના આલે બૈત અલીમુસલામની વાતો કથનો આપણી ભાષામાં હદીસોથીને ત્રણ વસ્તુનો ઉલ્લેખ કરીએ, અગર આવી જાય મારી તમારી જિંદગીની અંદર, તો આ શેખ નૂરુને હું એમ કહું છું કે આવતા થર્સડે યા જુમેરાતથી બયાન કરવાની જરૂર નથી. ઇફ યુ અપ્લાય ધીસ થ્રી થિંગ્સ, નો નીડ શેખ નૂરુ, નો નીડ. વાય? શા માટે? કોની ની? કોસા બાબુ? કોની ની? શા માટે? ત્રણ શરમ મારી તમારી અંદર, ત્રણ શરમ પેદા કરવાની છે. યા બીજા શબ્દોની અંદર કરું, ત્રણ આરિસા, શીશા, મિરોર્સ, એ અગર મારી તમારી જિંદગીની અંદર આવી જાય તો જે માશાઅલ્લાહ તઆલા શેખ નૂરુ આપણને બયાન કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે, એ બધોય દિનનો ભાગ એમાં આવી ગયો. બધોય ત્રણ જાતની શરમ, ત્રણ જાતના અરીસા, શીશા, મિરોર્સ. પહેલો મિરોર્સ આસાન નથી.

پر بیان کرو چو نبی کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم انے مولا کائنات علی ابن ابی طالب علیہ السلام بے ریتے روایت اپنا پاسے آگے نجل بلاغا ماں پڑھ سے الحیاء من اللہ یمحو کثیر من الخطایا اللہ تی شرماو اللہ تی نے شرماو انہوں پہلو نتیجو یہ نکرے سے کہ انسانی گھنی کھری بھول بھال نہیں وکھاری نہ کے سے مٹا بھی دیئے سے એટલે મને ક્યાં આરીસામાં જોવું છે? માશરાની અંદર મને કઈ વસ્તુની શરમ રાખવાની છે? પહેલી શરમ અલ્લાહ સુબહાનહુ તઆલા. આ કામ કરું તો મારા રબને પસંદ છે કે નહીં? આ કામ કરું કે ન કરું મારા ખુદાને પસંદ છે કે નહીં? મને ખુદાથીને શરમ આવે છે. મારા પાસે બહુ જાજા વાકયાત છે, બહુ ઘણા વાકયાત, પણ સમય સાથ નહીં આપે. આ ધીસ ઇઝ રિયલેબલ શેખ ઓર આઈ હેવ ટુ કેન્સલ ઇટ? 5 મિનિટ્સ. આ 5 મિનિટમાં રીંગણા ના પાકે, પાપડ તરો ને પાપડ, પાપડે ના તરાય. ઠીક છે, એક સલવાત પડો મહામબાજી વાળી મહમ્મદ પર. હયાની ખુદાની વાત કરો, બહુ ઘણા વાકયાત છે. નાનકડો એક વાક્યો નાખી દો, કારણ કે આપણને સમજ પડે શું વિષય ઉપર વાત અને ચર્ચા થઈ રહી છે. આપણા બીજા ઇમામનો વાક્યો છે કે એક વેળા જલ્દી પતાવું છું. બીજા ઇમામ રોટીના લુકમાઓ ખાઈ રહ્યા હતા ને એક લુકમો ફેંકી રહ્યા હતા. કોઈ એક સહાબી આવ્યો અને ઇમામ હસન મુશરફ વકાના યાકુલ ખુબઝન વકાના યાકુલ વયરમી અલબાત કુતઆત અલ તરીક, રસ્તા ઉપર ફેંકતા. કોઈ આમાંથી આવ્યો કે ઇમામ આવો, મારી ભાષામાં કહું છું, ઇમામ આમ ઇસરાફ કરે. થોડો નજદીક આવ્યો, ગલીમાં હતી વાત, એને દેખાતું ન હતું કે આપણા બીજા ઇમામના સામે કૂતરો હતો, કલબ કૂતરો. આવા વળી પૂછ્યું, મૌલા તમને આ કૂતરો હેરાન કરે છે? નજીસુલ આઈન, તકલીફ આપે છે? તો એને અરજમાં આ શબ્દ યાદ રાખજો, પાણા મારીને હટાવો એને. કેમ એને આપો છો? બીજા ઇમામનો જવાબ એ છે કે મને મારા ખુદાથી શરમ થાય છે કે હું ખાઈ રહ્યો છું ને ખુદાની એક મખલુક કે જેની અંદર જાન છે, ઝીરુહીન યરાની અકુલ, એક એવી જાનદાર ખુદાની મખલુક કે જે મને ખાતા જોઈ રહી છે. શું વાત હતી? મને ખુદાની શરમ આવે છે. એટલે ખુદાથી શરમાવું પહેલું મિરોર, પહેલી શરમ. ઠીક, આ બયાન થઈ ગયું. તો આપણે 11મા ઇમામ બયાન કરે છે અને કહે છે, મન લમ યતકી વુજુહિન્નાસ લમ યતકિલ્લા, મન લમ યતકી વુજુહિન્નાસ લમ યતકિલ્લા. જે ઇન્સાન માણસોની નજરની પરવા ન કરે એ અલ્લાહની પરવા નથી કરતો. આપણે કોઈક ફેર હોય ને હાલતે ચાલતે બધી વાત, મને કોઈની પરવા નથી, જેને જેમ કહેવું એમ. ભાઈ એમ નથી દીન, તને બધાની પરવા કરવાની છે. દાખલો આપું તમને હસાવવા માટે. મને જો એમ હોય કે મિંબર ઉપર આ પ્રમાણે પલોઠી વારીને બેસવું એનાથી ને તમને બહુ ઘણી તકલીફ થાય. ઠીક છે, ઘણાને વિચાર આવે કે આ કેમ આમ બેસતો હશે, શા માટે હશે, એક નૂરુની ગુણે નહીં બેસતો હોય, ઘણી જાતના શૈતાન આપણને વિચારો લાવે. ઠીક, હવે આ વિચાર આવી ગયો, હવે મને એમ છે કે આનાથીને મારી મજલિસ સાંભળવાના બદલીમાં 10-15 મિનિટની મજલિસમાં આ લોકો આના ઉપર આખો ટાઈમ બરબાદ કરી નાખશે, તો મને દીન કહે છે કે આ પલોઠીના વાર આમ બેસ, તમારી પરવા મને કરવાની છે, તમારો ખ્યાલ મને કરવાનો છે. આ કામ કરીશ તો માણસો શું બોલશે, આ કામ કરીશ તો માણસોની નજરમાં મારી સાંખ કેવી થશે, મારું રેપ્યુટેશન. મન લમ યતકી વુજુહિન્નાસ લમ યતકિલ્લા. એટલે માશરાની અંદર મને મારા સમાજનો, કોમનો ખ્યાલ કરવાનો છે કે આ કામ કરીશ તો આ હર્ફ મારા ઉપર આવી શકે એમ છે, આ કામ નહીં કરીશ તો માણસો મને આંગળી ચિંધાડી જશે, આ કામ કરીશ યા નહીં કરીશ તો માણસો મારા બારામાં બોલશે. અહીંયા પણ ઘણું કહેવાનું છે. આ બીજો મિરોર છે, એક અલ્લાહનું મિરોર, એની શરમ. બીજું કોમની શરમ કે આ પ્રમાણે કરવાથીને કોમની અંદર મારા બારામાં શું ચર્ચા થશે, આ કરું ન કરું, આ પગલું ભરું યા ન ભરું. આ બે. ત્રીજો મિરોર, ત્રીજી શરમ, મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ એની બે હદીસ પડવી છે મને. મૌલાએ કાયનાત કહે છે, ઇસ્તહયા અહસન

الحياء استحياؤك من نفسك، نهج البلاغمات. أحسن الحياء استحياؤك من نفسك. أبغى تشرط بشر يا كوي ميكانيك سي ميكانيك غاري سمي كرتا جارتوي سي كوي علي anyone who is mechanic here they are not here today many of them okay Sheikh so I will ask to you because people are they have sharam Sheikh na in a car when there is lights on the board on dashboard light of brake light of oil I don't know light of engine light of coolant is it a good sign That's why you're not mechanic, Sheikh. You are Sheikh, you are not a mechanic. It is a very good sign, Sheikh, na. Why? Agar dashboard, gaadi na, jitla signal se bade chalta hoi, it's a very good sign. Because that prevents us from accident. So all of these signs, if they are working, it's a very good sign. The dashboard will tell you, there is no enough water in the car. Fill water. Dashboard will tell you there is no brake in the car. Change the brakes. So it's a good sign. My question, English abhi kyu? Maro sawal e chhe. Tari zindagi ma tara sign badai chale chhe. In your life. Abadai signal bare chhe. Tari zindagi na dashboard upar. Ke maru pani ochu chhe. મારું એન્જિનમાં તેલ ઓછું છે હા મારી બ્રેક ચાલે છે મારું ફેન ચાલે છે મારું એસી નથી ચાલતું મારી હવા ચાલે છે ટાયરમાં હવા ઓછી છે આ બધા સિગ્નલ તારા ચાલે છે પહેલી હયા ફર્સ્ટ મિરોર અલ્લાહ બીજી હયા સેકન્ડ મિરોર માશરો ત્રીજું અહસનુલ હયા ઇસ્તહયાઉક મિન નફસિક સારામાં સારી શરમ એ છે કે બંદાને પોતાથી શરમ આવે કે હું શું કરું છું આ મને કરવું જોઈએ આ મને શોભે આ મને ન શોભે આ કરવા જેવું હતું હું કરતો નથી ઓલો કરે છે પણ હું નથી કરતો ઓલો કરી શકે છે પણ હું કરી નથી શકતો એ આ પ્રમાણે છે હું કઈ ઇસ્તહયા કમી નફસિક પણ આવે ક્યાંથી આ બધું પોતાની શરમ ક્યાંથી આવે અલ્લાહની શરમ એ કોઈ બજારમાં બર્મિંગહામમાં લેડીપુલ રોડમાં ના મળે કે તોરોસમાં દાખલ થાવ તો વાંથી મરી જાય અલ્લાહની શરમ વેચો છો જો વેચાતી લઈ લઉં માશરાની શરમ એના પછી બીજો રોડ છે સ્ટ્રેટફોર્ડ રોડ વાં પર શોપિંગ એરિયા છે એ ત્યાંથી ન મળે તો અલ્લાહની શરમ કદાચ મુશ્કેલ માશરાની શરમ મારા જેવો હોય આપણે શું કે વાદી લો મને કોઈની પરવા નથી પણ આ ત્રીજી શરમ મારી અંદર છે અવેલેબલ ઇન મી મારી અંદર એને મેળવી શકું છું કેમ મેળવાય શેખડા પે અટેન્શન પ્લીઝ ડેશબોર્ડ લાઇટ્સ ટાયર લાઇટ્સ ઓઇલ લાઇટ્સ વોટર લાઇટ્સ એની લાઇટ્સ ઇફ ઇન ધ કાર દેર ઇઝ નો બેટરી વી કેન સી ઇટ નો વિધાઉટ બેટરી ગાડીની અંદર અગર બેટરી ન હોય તો બધી સિગ્નલ બરે ન બરે કેમ ન બરે કરંટ નથી મળતું દેર ઇઝ નો કરંટ દેર ઇઝ નો બેટરી 12 વોલ્ટ અથવા તો મોટી મોટી કાર હોય તો 24 વોલ્ટ ગાડીની અંદર બેટરી ના હોય તો આ બધા સિગ્નલ બરે જ ના એટલે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામ હયાઉલ મરએ મિન નફસે થમરતુલ ઈમાન બંદાને પોતાથી શરમ ક્યારે આવે બંદાને પોતા ઉપર અફસોસ ક્યારે આવે મૌલાએ કાયનાતે કહ્યું તને તારાથી શરમ ત્યારે જ થશે આ તારાથી શરમ થાવું ને શરમાવું થમરતુલ ઈમાન આ ઈમાનનું ફળ છે માલુમે પડ્યું કે અગર મારા સિગ્નલ નથી ચાલતા યા મને મારા પોતાથી શરમ આવતી નથી કોઈ પણ જાતનો ના અફસોસ છે ના રિગ્રેટ છે કંઈ નથી સમરતું ઈમાન એટલે મને સમજવાનું છે મારા પાસે ઈમાન છે જ નહીં ઈમાન અગર હોત તો શું થાત હયાઉલ મર એ મિન નફસે થાત ઈમાનદાર જે ઇન્સાન હોય જેના પર ઈમાન જેના પાસે ઈમાન જેવી દૌલત હોય એના પાસે આ ફળ મળે જ

કારણ કે ઈમાનનું બીજ એવું છે, ઈમાનનું બી એવું છે કે જેનાથી ને બંદાની અંદર શું પેદા થાય, પોતાથી શરમ પેદા થઈ જાય. હવે આપણને વિચાર કરવાનો છે, અલ્લાહની શરમ, માશરાની શરમ અને પોતાની શરમ, પોતાની શરમ. આ હિસાબો કિતાબ શેખ નૂર બધું પડ્યું ના આપણા પાસે. પરવરદિગારે આલમે સૂરે ઇબ્રાહીમ ચેપ્ટર 14 વર્સ નંબર 14 સૂરો 17મી આયત, એલાન રબ્બુલ ઇઝ્ઝત થયો છે, કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, આપણા નામા અમાલના બારામાં છે. ઇકરા કિતાબક કેફા બે નફસિક અલયૌમ અલયકા હસીબા, વાંચ પડ, તારા અમાલનામાને પડ, આજના દિવસે ખુદા કહે છે કફા બે નફસિક અલયૌમ અલયકા હસીબા, આજના દિવસે તું પોતે તારા હિસાબો કિતાબ કરવા માટે કાફી છો, બીજા કોઈની જરૂર નથી. તને પોતાને ખબર છે તું ક્યાં પાણીમાં તરસ, વોટ ઇઝ યોર લેવલ, યુ નો ઇટ, યુ નો ઇટ. ચેપ્ટર 75 વર્સ 14-15 ખુદા કહી રહ્યો છે સૂરે કયામતમાં, કહ્યું બિસ્મિલ્લાહ રહમાન રહીમ, બલિલ ઇન્સાનુ અલા નફસિહી બસીરા વલૌ અલકા માઝીરા. ખૂબ ઇન્સાન જાણે છે કે પોતે કેવો છે, આપણી ભાષામાં ક્યાં પાણીમાં તરે છે, પણ જાત જાતના બહાના કાઢે છે. વલૌ અલકા માઝીરા, ઇફેક્ટ છે એક પછી એક બહાના, આમ હતું ને એટલે આમ કરું છું, આમ છે ને એટલે આમ કરું છું, આમ હતું ને એટલે આમ કરું છું, એક પછી એક બહાના. શા માટે? જ્યારે ઈમાન નથી હોતું તો આ સમરતુલ ઈમાન નહીં મળે. સમરતુલ ઈમાન, ઈમાનનું ફળ શું હતું? ઇસ્તિહયાઉલ મરઉ મિન નફસે. અને આપણા પાસે દાખલા પુષ્કળ છે. આપણે કરબલાને માનવાવાળા છે, કરબલાની યાદને તાજા કરવાવાળા છે, દાખલા ઘણા છે. આપણે ત્યાં મશહૂર કદાચ કદાચ એક વ્યક્તિ છે, પણ શેખને તમે પૂછી જજો, મારા હિસાબે, મારા વાંચન પ્રમાણે, મારા સાંભળવા પ્રમાણે, આશૂરના દિવસે કરબલાની અંદર હુસૈન મઝલૂમને સાથ દેવાવાળાની અંદર સામે કોમના ફૌજીમાંથી લગભગ 30-31 સંખ્યાની આપણા પાસે તારીખની અંદર નોંધ છે. પણ આપણા પાસે એક નામ આવ્યું છે, એક નામ કાફી છે આપણા સબક માટે. આપણને કદાચ એમ જ છે કે એક નામ છે અને એ છે જનાબે હોર. હોર એકલા નથી આવ્યા, હોર સાથે ઘણા ખરા આ તરફ આવ્યા છે. આ બધા કેવી રીતે આવ્યા? આ સમરતુલ ઈમાન, આ લોકોના સિગ્નલ ચાલતા હતા. શબે આશુરની રાત છે ના, મુહાજિર ઇબ્ને ઔસ બયાન કરે છે કે ખૈમાની અંદર મેં જોયું કે મારો સરદાર હોર ખૈમાની અંદર આંટા મારી રહ્યો છે એક જગાથી બીજી જગા. મેં અવરને પૂછ્યું, હોર શું જંગ અને લડાઈનો ડર બેસી ગયો છે? શું ચિંતામાં છો? શું મોતની બીક લાગે છે? હોરે જવાબ આપ્યો, મુહાજર સિપાહી છે, એ મોતના સાયાના પોતાના ગલે રાખે છે. તો કોઈ માજરો શું છે? કહ્યું બસ ચિંતા એટલી જ છે કે હું પોતાને જન્નતની અંદર અથવા તો જહન્નમની અંદર પાવી રહ્યો છું, સમજ નથી પડતી કઈ જગા ઉપર જાઓ. પોતાની શરમ. હોરનો ફેસલો થઈ ગયો કે હું જઈ રહ્યો છું. ઘણી વિસ્તારની વાતો છે. ફરઝંદને ખબર પડી કે બાબાએ ફેસલો કર્યો છે કે એ હુસૈનને મળવા માટે જાય છે. ફરઝંદનું નામ છે તારીખની અંદર બુકીર. એ આવ્યો અને કહ્યું, બાબા તમે જવાનો ઈરાદો કર્યો છે સાંભળું છું, આખિરકાર શા માટે? હોર કહ્યું, દીકરા તારા જવાબમાં આટલું જ કહીશ, આ મારા શબ્દો છે, ખૈમાએ હુસૈન સુધી જા અને થોડી વાર પછી પાછો આવ, પછી હું તને જવાબ આપું છું. ફરઝંદ બુકેર નીકળ્યો ખૈમાઓમાંથી, થોડી વાર પછી પાછો આવ્યો, કહ્યું, બાબાજાન મને સમજ નથી પડતી શું માજરો છે? કહ્યું, બેટા ખૈમાના જેટલા બાજુ અને નજદીકમાં જવાય ને એટલો જા. ફરી વાર ફરઝંદ ગયો, થોડી વાર પછી પાછો આવ્યો, રોતો રોતો સારો કતાર આવ્યો, કહ્યું, બાબાજાન કાલના દાહડે હું તમારા સાથે છું. કહ્યું, બેટા શા માટે ઈરાદો કર્યો? કહ્યું, બાબા જેમ જેમ ખૈમાના બાજુમાં ગયો, અરે મારા કાનોની અંદર હુસૈનના ખૈમામાંથી નાના નાના બચ્ચાઓનો આવાજ, અલ આતશ, અલ આતશનો બલંદ થઈ રહ્યો છે. હા અઝાદારો, હોર તૈયાર થઈ ગયા, હોરનો ફરઝંદ.

તૈયાર થઈ ગયો, હોરનો ભાઈ પણ મુસૈબ એ પણ તૈયાર થઈ ગયા, અને બાકીના લોકો તૈયાર થઈ ગયા. સુબો નબુદાર થઈ આશુરની હોર નીકળ્યા. અરે જોવાની સાથે હોરે શું જોયું? આ જમીર જાગતું હતું ના, વિવેક હોરનું હજી જિંદા હતું, પોતાનું ઈમાનનું ફળ મેળવી લીધું કે આ ટાઈમ આવી ગયો છે કે મને આ તરફ જવાનું છે. પોતાનો નફ્સનો હિસાબ સેકન્ડની અંદર કરી લીધો કે મને હુસૈનનો સાથ દેવો છે. હોર નીકળ્યા, એણે શું જોયું? એક સિપાહી પાસે એક ઘોડો છે, અને ઘોડાના પગને એક સિપાહી પાણી નાખી રહ્યો છે. હોર બાજુમાં ગયા અને કહ્યું, અરે ખુદાના બંદા તું શું કરી રહ્યો છો? કહ્યું, હોર સૂરજની ગરમી બહુ તેજ છે, આ જાનવરના પગ જે છે ને ગરમીના લીધે તતડી ગયા છે, એટલા માટે પાણી નાખું છું. હોરે કહ્યું, અરે અફસોસ છે તારા ઉપર, અરે ઘોડાની ટાપોને તું પાણીથી ઠંડક આપી રહ્યો છો, ત્યાં ઝહરાના કલેજાના ટુકડા પ્યાસના લંબા અડધા.